0: જે સુષ્મા દીદી કામના શોભા સરસ્વતી મીઠું આયતા શ્રી મુના સલીના અને અબ સુનિરા છ ભને સબલાઈ અબ નામ લીકો યા નલીકો સબલાઈ એકમુષ્ટ આઈ લવ યુ ભઈ અબ કોવલે સાથ કે રે ફોન કરતા રહે સુનિરા જ હસ્તા બાબાઈ
1: હજુર હું છે નમસ્તે બાય બાય હજુર આજ કો પહેલો કલર ખુદી બગેચા બાટ કૃષ્ણ લામાજી જોડિનુ ભએકો થિયો વહાલે ટ્રેક નંબર 8 રોજનુ ભએકો થિયો ભને વહાલે પત્તા ચાહિ લગાઉન સકનુ ભએકો છૈન ર આજ કો વિષય બાટ સંપૂર્ણ સાથીહરુકો નામ લિએર વહા ચાહિ બિદા ભઈ સકનુ ભએકો છ ઇફ તપાઈલે પણ કાર્યક્રમ સુંદૈ હુનુહુન્છ ભને તપાઈલે ફોન ગર્ન સક્નુ હુનેછ ર યતિ બેલા હામી સંગ કોહિ સાથી હુનુહુન્છ કલમા હેલો નમસ્તે
2: હેલો નમસ્તે
1: નમસ્તે કો બોલ્દૈ હુનુહુન્છ હોલા उपासनाजी जोडिनु भएको छ है
2: हजुर
1: अनि सन्चै हुनुहुन्छ उपासनाजी
2: हजुर सन्चै छु म मेरो खबर ठिकै छ मौसम राम्रो छ सबै कुरा एकदमै राम्रो छ है यतातिर भन्दा पर्दाखेरि
1: हजुर हजुर भनेपछि मौसम चाहिँ राम्रो छ है
2: हजुर मौसम पनि राम्रै छ सबै ठिकै छ यताको राम्रै
1: छ हजुर एकदमै धेरै खुसी लाग्यो अनि कार्यक्रममा जोडिनु भएको छ यहाँलाई आजको विषयको बारेमा जानकारी छ कि छैन
2: खै अलिअलि छ कि जस्तो लागेको थियो किन्नुपर्ने हो कि जस्तो लागेको आज हो त म्याम
1: हजुर एकदमै हो आज चाहिँ हामीले 8 गीत ट्र्याक लिएर आएको छौँ तपाईँले कुनै पनि एउटा चाहिँ रोज्न सक्नुहुनेछ 1 देखि 8 सम्मको कति नम्बर रोज्न चाहनुहुन्छ
2: मलाई
1: 5 नम्बर राखिदिनु 5 नम्बर हुन्छ हामी 5 नम्बरको ट्र्याक बजाउनेछौँ उपासनाजीले चाहिँ पक्कै पनि पत्ता लगाउनुहुन्छ कि जस्तो मलाई लागिरहेको छ है त
2: हुन्छ
1: हजुर यस प्रकार रहेको छ ट्र्याक नम्बर 5